મિત્રો, આ હતું ફિલ્મ ધુરંધરનું ગીત. ખૂબ જ ફેમસ મૂવી અને ગીત ગાયું હતું અરિજિત સિંગ અને અરમાન ખાને. મિત્રો, આજના કાર્યક્રમ દરમિયાન જે જે શ્રોતા મિત્રોએ અમને ફોન કર્યા, મેસેજીસ કર્યા, એ બધા શ્રોતા મિત્રોના ખૂબ ખૂબ આભાર. રાકેશ નેમા અને રવિન્દ્ર પટેલનો પણ આભાર. અને આવી જ રીતે અમારા કાર્યક્રમમાં સહભાગી રહેજો, અમને મેસેજીસ કરતા રહેજો. અમને અમને આ જોશ થોડો વધે છે, ખરું ને નીલિમાબેન? તો મિત્રો, આવત કાર્યક્રમ આવતા વીકે પણ આપના માટે લઈ આવશું. આજના રંગીન અને ઉર્જાભર્યા કાર્યક્રમ માટે આપનો ખૂબ ખૂબ આભાર. આવતા સોમવારની સંધ્યાએ સાંજે 6 વાગે ફરી પાછા મળીશું. ત્યાં સુધી નીલિમા ભૂલા, મુકેશ જયરામ સહિત હું બીના પટેલ આપની રજા લઉં છું અને જતા જતા ગીત આપના માટે વગાડતા જઈએ.